સુધારે રે દીકરો રે ઘર સુધારે નાર મેવાર જની રે દ્રવ જળ હે રે ઢોલો ગમીરે રે ગાજ બીજો કલાટો રે મોંડિયો મરે.

સાથડા જૂના જમાનારે વાત કરાં તો મશીનારો જુગ આગે આવેલા એણે વાત રી કોઈ સોચી બી કોની, લેકિન મિનખ રે દિમાગ રો કાંઈ પાર સમય સમય માથે આપા સવારે બીચ નઈ નઈ ટેકનોલોજી આઈ, મિનખારા કામ સોરા હોયા ઓર દેશ દુનિયા મેં વિકાસ હૈ જોકો ઘણી લંબી છલાંગ લગાઈ. ઇણમે કેમ્પ્યુટર, મોબાઈલ, સેટેલાઇટ ઓર ઘણી મશીના આપણે જીવન મેં આઈ, લેકિન અબ આપારે બીચ મેં આર ઉભો હૈ એઆઈ. એઆઈ રો પૂરો નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એણરો ઉપયોગ કેમ્પ્યુટર મોબાઈલ માતે જ હુએ. મોટી વાત આ હૈ કે કઈ મિનખારો ઓ કામ હૈ જકો અકેલો કરી દેવે તો લોકોને ડર બી લાગે કે મારી નોકરી હૈ બીકો કાંઈ હુસી. એણમે ઘણા કમ ટાઈમ કે માન આઈ કાલ્પનિક ફોટો બના શકે, વિડીયો એડિટ કરી શકે, આપા ખુદરા પ્રોજેક્ટ સારું જરૂરી જાણકારી લે શકા, દેશ દુનિયા રે હર હિસ્સે ઓર મિનખા સુ જુડી ઉડી જાણકારી આપાને એક ક્લિક મેં મિલ જાવે. પર આપા સબ દેખતા આયા હા કે કોઈ નઈ ટેકનોલોજી આવે તો મિનખા ને અપનાવતા ટેમ લાગે ઓર ડર ભી, ઓર એ સબ લાજમી ભી હૈ. લેકિન એનો ઉપયોગ આપા ખુદ રી જાણકારી બઢાવણ સારું કરા, ખુદ રે વેપાર વાસ્તે નઈ નઈ માર્કેટિંગ રણનીતિ બના શકા, કુછ ભી લિખણે રી કલા, સંગીત રી કલા આપા સીખ શકા, બસ ધ્યાન મેં રહેણું ચાહીજે કે એનો ઉપયોગ આપા સમાજ રે હિત ઓર ખુદ રે જીવન ને આસાન બનાવણ સારું હી કરા, એનો દુરુપયોગ નહીં કરા. તો ડરનો નહીં હૈ ઓર એણે બદલતે જમાને સાગે ખુદ ને ભી બદલનો હૈ.

0: ઘણા ઝખમી પાંચ જણાને ભરતપુરના આરબીએમ સફાખાનામાં રેફર કરતી અચ્યા. કાર ચલાવવાળો મોકમ ફરાર ફેંક્યો. મોસમ પ્રદેશના કઈ હલકામાં ચોમાસું પહેલી રી બિરખા વહેવાનું ગરમીઓ સાતા મિલી હૈ. જલ સંસાધન વિભાગ મિલી જાણકારી રે મુજબ ઈ મહિનામાં હાલ તાઈ રાજ્યના તીન જિલ્લામાં બત્તો, તીન માય સામાન્ય અર નૌ જિલ્લામાં સામાન્ય કમ મેં બરસ્યો. મોસમ વિભાગ આજ 20 જિલ્લામાં ગરજ ચમક સાગર બરસાત ફેવણ સારું ચેતાયો હૈ. મહેકમારે મુજબ ઉદયપુર રે અલાવા બાકી સંભાગામાં કાલી કઠે કઠે આંધી બારિશ રા આસાર હૈ. 28 જિલ્લામાં યેલો અર શ્રીગંગાનગર, ચુરુ અર બીકાનેર જિલ્લામાં બરસાત રો ઓરેન્જ એલર્ટ જારી કરી ચ્યો હૈ. એ વિચે આજ હનુમાનગઢમાં દોપહેરા પાછે મોસમ પલટક્યો. માણી ખબર નવીસ બતાયો કે વઠે મોકળો ધૂળો ઉડ્યો.
1: हनुमानगढ़ जिले में लगभग दो हफ्ते से लगातार दोपहर बाद अचानक से मौसम में बदलाव आता है तथा धूल भरी आंधी व कहीं बारिश तो कहीं ओले भी गिरे हैं. इससे आम जन को हीट वेव से राहत मिली है. इसके साथ ही तापमान में गिरावट आने से पशु पक्षियों को भी भीषण गर्मी से छुटकारा मिला है. बारिश के कारण खरीफ फसल में भी इजाफा होने की संभावना जताई जा रही है. किसानों का मानना है कि वीरानी इलाके में लगातार दो हफ्ते से हो रही बारिश के कारण मोठ मूंग, ग्वार, मूंगफली, बाजरा आदि की फसल को इजाफा होगा. मैना देवी, आकाशवाणी समाचार, हनुमानगढ़.
0: આજ બુંદી જિલ્લારો 785મો સ્થાપના દિવસ મનાઈ ચ્યો. એ મોકે જિલ્લા પ્રશાસન અને પર્યટન વિભાગ રી ઓરુ ભાંત ભાંતરા કાર્યક્રમ રાખી ચ્યા. ઐતિહાસિક ગઢ પેલેસ માય શહેનાઈ બજાવણ અર ગણેશ પૂજન રા કાર્યક્રમ રાખી ચ્યા. સ્થાપના દિવસ રા સિલસિલામાં દેશી પરદેશી સહેલાનિયાને ખાસ સ્મારકામાં મુફત દાખિલો દિયો ચ્યો. હોકી ઇન્ડિયા 5-14 જુલાઈ તાઈ બ્રિટેન રા દૌરા સારું 24 સદસ્ય વાળી જુનિયર મહિલા ટીમ રો એલાન કરતી નો હૈ. ખેદેમ શિલેમા ચાનુ ટીમ રી કપ્તાન બનાઈ ચી હૈ. ભારત રી ટીમ નુઆ કોચ ટીમ વ્હાઈટ રી અગુવાઈ માય જુનિયર એશિયા કપ સમેત આવતી આંતરરાષ્ટ્રીય હોડા ની તૈયારી રા સિલસિલા માય સ્કોટલેન્ડ અર ઇંગ્લેન્ડ માય 7 મેચ ખેલેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી હર મહિના પ્રસારિત કર્યા જવાના ખાસ કાર્યક્રમ મન કી બાત માં 28 જૂન ના વિચાર બતાવેલા. આ ઈ કાર્યક્રમ રી 135મી કડી ફેલા. ઈ સારું આપ એ મુફત નંબર 1800117800 માં 26 જૂન તાઈ રાય દે શકો હો. નંબર ઓજુ સુન લી રહો સા 1800117800. નરેન્દ્ર મોદી એપ અર માય GOV ઓપન ફોરમ રજરિયે ઈ વિચાર ભેજા જા શકે હૈ. આખિર માય ખાસ સમાચાર એક અર ફેરું સુન લી રહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રો 4 જુલાઈ ને જયપુર મેટ્રો રેલ પરિયોજના રા દૂજા દોર રા કામ રી શરૂઆત રો કાર્યક્રમ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પચપદરા રિફાઇનરી અર પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષ રા કામ રી પ્રગતિ રો જાયઝો લેવણ સારું આલા અહેલકારા સાગે મીટિંગ કીની. પ્રદેશ રા આંગનવાડી કેન્દ્રમાં બેગાઈ ખિલોના બેંક શરૂ કર્યા ચાવેલા. અર દેશમાં નાના અર દૂર દરાજ રા શહેરાની જનતા તાઈ પાસપોર્ટ રો સુબીતો પુગાવણ સારું પાસપોર્ટ સેવા કેન્દ્ર રા નેટવર્ક માં લગાતાર બઢોતરી. ઇસાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વાગ્યા હિન્દી માં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
2: हम आकाशवाणी जोधपुर के सूर्य नगरीय चैनल से बोल रहे हैं. शाम के 7 बजे हैं. आइए अब सुनते हैं किसान भाइयों का कार्यक्रम चौपाल.

0: ગુરુ જેડા ચેલા બની
1: હા સર,
0: તો આને કોઈ નહીં ભૂલ શકે, કોટી કોટી નમન હે, મને જરા ભૂલ સદાઓ ભળે.
1: વિશ્વનાથ કાશીનાથ રજવાડે આજ રે દિન 1863 રા જન્મ વિયો હો. એ પ્રસિદ્ધ ઇતિહાસકાર હા, વિદ્વાન હા, લેખક હા, વક્તા હા. ઇને અલાવા એ સંસ્કૃત ભાષા ઓર વ્યાકરણ રે માયને પ્રખંડ પંડિત.
0: ઓ ભાઈ ઠીક હે, ગુણી વિદ્વાન હા, ઓર ગુણી વિદ્વાન.